એક ગલું તે રાજેને તસલ્લી હોઈ કે રાણી માળે પાસે નહીં આવી, પર કહે લગા રાણી ને મેનો દસ્યા ક્યો નહીં